કાર્યક્રમ સુણ્યા સગલા પરિવારને વેદભાઈ ગી ઘણી ઘણી રામ રામ, મોકળી મોકળી રામ રામ. કિસાન ભાઈઓ, આજ આપણા સારો પહેલાં વાત કરા બાલિકા શિક્ષા ઓર સંસ્કાર ગી. તો ભાઈઓ, જે એક બાલક શિક્ષિત હોય તો કેવલ એક વ્યક્તિ શિક્ષિત હોય, પર જે એક બાલિકા જ કી હૈ બસ શિક્ષિત હોય તો પૂરો પરિવાર ઓર આનાળી પીઢ્યા ભી શિક્ષિત હો જાય. શિક્ષા ઓર સંસ્કાર ગો સમન્વય હી એક મજબૂત, સંવેદનશીલ ઓર સમૃદ્ધ સમાજ ગી નીવ રાખે. ભાઈઓ, આપણો ભારત પર ગો વિશાલ ઓર વિવિધતાપૂર્ણ દેશ મેં બાલિકાઓં ગી શિક્ષા ગો મહત્વ દિન પ્રતિદિન કિયે ગયે બઢણ લાગ રહ્યો હૈ. ઓર આજ કી બાલિકા હૈ બે શિક્ષા, વિજ્ઞાન, ચિકિત્સા, પ્રશાસન, ખેતી, ખેલ, રક્ષા, વ્યવસાય ઓર અંતરિક્ષ વર્ગા હરેક ક્ષેત્ર મેં આપગી પ્રતિભા ગો પ્રદર્શન કરન લાગ રહી હૈ. ઓ જો કો પરિવર્તન ભાઈઓ આયો હૈ ઓ કેવલ શિક્ષા કે કારણ હી સંભવ હો સક્યો હૈ. કિસાન ભાઈઓ, શિક્ષા કો અર્થ કેવલ પઢનો લિખનો કો નહીં હોય, બલ્કિ સહી સોચ, આત્મવિશ્વાસ, નિર્ણય લેણ કી ક્ષમતા, સામાજિક જિમ્મેદારી ઓર જીવન જીણ કી કલા સીખણો ભી હૈ. બોઈ સંસ્કાર વ્યક્તિને નૈતિક મૂલ્ય, અનુશાસન, સમાન, સહાનુભૂતિ, ઈમાનદારી ઓર માનવતા કો માર્ગ દિખાવે. જદ કિસાન ભાઈઓ શિક્ષા ઓર સંસ્કાર સાગે સાગે ચાલે, તબ એક ઇસી પીઢી તૈયાર હોય જે કી ન કેવલ આપ ગે પરિવાર બલ્કિ પૂરા સમાજ કે વિકાસ મેં કિયે કે યોગદાન દેવે. આજ આપણી સરકાર દ્વારા કિયે કે બાલિકા શિક્ષાને બઢાવો દેણ ખાતર બહુ સારી યોજના ભી સંચાલિત કરન લાગ રહી હૈ, જ્યાં કી બેટી બચાઓ બેટી પઢાઓ, છાત્રવૃત્તિ યોજના, નિઃશુલ્ક શિક્ષા, સાયકલ વિતરણ, છાત્રાવાસ ઓર ડિજિટલ શિક્ષા વર્ગી પહેલને બાલિકાઓં કા નયા અવસર જગા હૈ બે ખોલ દિયા હૈ. ફેર ભી કઈ ગ્રામીણ ક્ષેત્રમાં કિયે આપા દેખા કે ગરીબી, સામાજિક કુરીતિયાં, બાલ વિવાહ, સ્કૂલું દૂરી ઓર જાગરૂકતા કી કમી વર્ગી સમસ્યા આપણે અભી ભી મોજૂદ હૈ. ઓર આ ચુનૌતિયાને દૂર કરગે સમાજ, પરિવાર, સ્કૂલ ઓર પ્રશાસન સારાંગી આ એક સંયુક્ત જિમ્મેદારી બને કે બાલિકાઓને આપણે શિક્ષા દેવા. ઓર કિસાન ભાઈઓ, સંસ્કારાંગ જે મહત્વ કી વાત કરાં તો સંસ્કાર જકા હૈ બે ચરિત્ર કી પહેચાન હોય. પરિવાર બાલિકા કી પહેલી પાઠશાલા હૈ, માતા પિતા, દાદા દાદી ઓર પરિવાર કા જગા દૂસરા સદસ્ય હૈ આપ ગે વ્યવહારું બચ્ચાને અચ્છા સંસ્કાર દેવે. ઓર અચ્છા સંસ્કારા મેં જ્યાં બડાંગો સમ્માન કરનો, સત્ય ઓર ઈમાનદારી ગો પાલન કરનો, અનુશાસન ઓર ટેમ ગો મહત્વ સમજાણો, આપણે પર્યાવરણ કી રક્ષા કરની, સારા ધર્મા ઓર સંસ્કૃતિયાં ગો સમ્માન કરનો, દૂસરે કી સહાયતા કરનો, આત્મનિર્ભર બણન ગો પ્રયાસ કરનો. ઓર જે બાલિકા શિક્ષિત હોણ કે સાગે સાગે સંસ્કારી ભી હોસી તો બા કહે કે પરિવાર ઓર સમાજ દોના ખાતર એક પ્રેરણા બન જાયગી. તો કિસાન ભાઈઓ, જો કા સ્કૂલ હૈ બે કેવલ શિક્ષા દેણ ગો સ્થાન હી કોની હોય, બલ્કિ વ્યક્તિત્વ નિર્માણ ગો એક કેન્દ્ર ભી હોય, જકા શિક્ષક હૈ બે વિદ્યાર્થીઓ મેં અનુશાસન, સહયોગ, નેતૃત્વ ક્ષમતા, નૈતિક મૂલ્યાંગો વિકાસ કરે, સાગે ખેલકૂદ.